વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 90.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, અષાઢ માસ દિનાંક 30, શકસવંત 1948, એટલે કે તારીખ 21 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું જયંતિ ચાવડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંડાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદના રામોલમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ગુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. વલસાડ જિલ્લામાં સાંભેલાધાર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ. જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે પ્રારંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર જિલ્લાના ચરાડા ખાતે આ કાર્યક્રમ સાંજે યોજાશે, જ્યારે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવાની નવીન બસોના લોકાર્પણ તથા મુખ્યમંત્રીના હસ્તે આજે બપોર બાદ પણ કરવામાં આવશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે બસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી

0: વાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા ફટાકડાની ફેક્ટરીના બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આ ઘટના અંગેની રજેરજની માહિતી સ્થળ પરથી મેળવી હતી. આરોપીઓ પાસેથી આ ઘટના સ્થળ પર પૂછપરછ કરીને તેમની વિગતો મેળવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
1: બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 નવાએ આરોપીઓને દિન 7 પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે. જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાની જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા. આ ગામે સૌથી પહેલા તો આરોપીઓ જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલા તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે. બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા, જે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ આવી રહી છે.
0: ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ 10 લોકોના મોત થયા હતા. આ ઘટનાની ગંભીરતા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ તપાસ શરૂ કરીને ગેરકાયદે ચાલતી આવી ફેક્ટરીઓ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ આદર્ય હોવાનું અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું.
2: ફાયર વિભાગ અને પોલીસ સાથે અત્યારે નિરીક્ષણ કરી રહી છે, જ્યાં કમિશનર શ્રીએ એવી સૂચના કરી છે અને સૂચનાનો અત્યારે બધા જ લોકો બંને વિભાગ કોર્પોરેશનના અને પોલીસ વિભાગ સાથે રહી દરેક જગ્યા ઉપર જ્યાં ગોડાઉન હોય, જ્યાં ફેક્ટરીમાં બનતા હોય, કોઈ પણ જગ્યાએ નવા બનતા ફેક્ટરીના સ્વરૂપમાં દેખાવામાં આવ્યું નથી અને બધી જ જગ્યાએ અત્યારે કોર્પોરેશનની ટીમ તપાસ કરી રહી છે.
0: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દીપડાની ભાળ મેળવવા વન વિભાગની ટીમ કામગીરી કરી રહી હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
3: અમદાવાદના ઘુમા વિસ્તારની સુમર સેરેનદીપ સોસાયટી છે, એ વિસ્તારના સીસીટીવી કેમેરામાં 7 મિનિટની અંદર એક દીપડો પસાર થયો હોય એવા વિઝ્યુઅલ મળ્યા છે. એને આધારે તુરંત જ ત્યાં કાંકરિયા ઝૂનો સ્ટાફ અને વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી જઈને એમને રેસ્ક્યુ કરવા માટેની બધી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.
0: ગુજરાતના 16 જિલ્લાઓમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો કચ્છમાં નાશ કરાયો. લાખડીયા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાંથી એનડીપીએસના ગુનામાં કબજે કરાયેલા 103 કરોડ રૂપિયાના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. ઉલ્લેખનીય છે કે પોલીસે 15,000 કિલોથી વધુ ડ્રગ્સ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યું હતું. રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ સામે આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને ડસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. કોઈપણ બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય તંત્રને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ સતર્કતા જાળવવા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં દવા છંટકાવ, પાણી ભરેલ વસ્તુનો નિકાલ તેમજ આરોગ્ય અંગે સજાગતા માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ ચાંદીપુરાના લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવાનું સૂચન પણ કરાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ airnews_abd ને ફોલો કરશો. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડીમાં 8 ઇંચ, ખેરગામ, વાપી, નાના પુંડા અને વલસાડમાં આશરે 7 ઇંચ અને ધરમપુર અને જલાલપુરમાં 6 ઇંચ, ચીખલી, નવસારી અને ગણદેવીમાં આશરે 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 1.5 ઇંચથી પણ ઓછો વરસાદ સુઈગામ, સંખેડા, ભાણવડ, નીઝર, સિંગવાડા સહિત અનેક તાલુકામાં નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે. છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ અને પારડી તાલુકામાં નોંધાયો છે, જેને લઈ 70,000 હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોએ ડાંગર વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
4: कि अगले 7 दिन तक गुजरात रीजन सौराष्ट्र कच्छ में कुछ से लेकर

0: कई स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है और 21 तारीख को भी हैवी एक्सपेक्ट करें साउथ गुजरात में, 22 को भी हैवी एक्सपेक्ट करें येलो अलर्ट के साथ। इसके अलावा फिर 25 और 26 जुलाई को हम अपना जो सेंट्रल गुजरात है और नॉर्थन पार्ट है वहाँ एक्टिविटी बढ़ने की उम्मीद है।
1: ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે। આંતરરાષ્ટ્રીય સંસ્થા સાયરેન્ક ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોને દુનિયાના શ્રેષ્ઠ 5% સંશોધકોમાં સ્થાન મળ્યું છે। આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેના સંશોધનોનું ઉચ્ચ સ્તર દર્શાવે છે તેમ સંસ્થાના નિદેશક ડોક્ટર અરૂપ ઘોષે જણાવ્યું હતું।
2: हाई रैंक ग्लोबल नाम की एक संस्था है जो कि विश्व भर के साइंटिस्टों का जो पब्लिकेशन है और उन्होंने जो रिजल्ट बताया है उसमें जो है हमारे इस संस्थान के करीब 26 वैज्ञानिक विश्व के 5% बेस्ट साइंटिस्ट के रूप में इनको दर्शाया गया है।
1: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે ગઈકાલથી પ્રારંભ થયો। રાજ્યના 23 જિલ્લાની ટીમો જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। તમામ ટીમોને 7 ગ્રુપમાં વહેંચવામાં આવી છે। પ્રથમ રમાયેલ મેચમાં મહેસાણાએ છોટાઉદેપુરને, રાજકોટે જામનગરને, આણંદે પાટણને હરાવ્યું હતું, જ્યારે દિવસની છેલ્લી મેચમાં અમદાવાદની ટીમે કચ્છની ટીમ પર વિજય મેળવ્યો તથા મહીસાગરની ટીમ અને પંચમહાલની ટીમ વચ્ચેની મેચ ડ્રો થઈ। આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે। અંબાજી યાત્રાધામની ગબ્બર પર્વત પરની રોપ વે સેવા આજથી 24 જુલાઈ સુધી બંધ રહેશે। 4 દિવસ સુધી ટેકનિકલ સમારકામ કરવાનું હોવાથી રોપ વે સેવા બંધ રહેશે। 25 જુલાઈથી રોપ વે સેવા રાબેતા મુજબ શરૂ થઈ જશે। મેન્ટેનન્સ દરમિયાન રોપ વે બંધ રહેશે પણ ગબ્બર પર માતાજીના દર્શન ખુલ્લા રહેશે। લોકો પગપાળા ચાલીને પગથિયા ચડીને દર્શન કરી શકે છે। પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે 24 જુલાઈ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે। આ ભરતી મેળામાં સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। એસએસસી, એચએસસી, આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતક લાયકાત ધરાવતા 18-35 વર્ષની વયના ઉમેદવારો સવારે 10 વાગે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહી આ ભરતી મેળાનો લાભ લઈ શકશે। એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા રાજ્યની 150 ડિપ્લોમા ઇજનેરી કોલેજોની કુલ 60,020 બેઠક માટેના પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી બેઠકોની વિગતો જાહેર કરાઈ છે। પ્રથમ રાઉન્ડમાં 17,000 એસી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે, જ્યારે 34,231 બેઠકો ખાલી પડી છે। સરકારી કોલેજોની 12 અને ખાનગી કોલેજોની 70% બેઠકો ખાલી છે। પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ આજથી 26 જુલાઈ સુધી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકે છે। અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે। અમદાવાદના રામોલમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે। ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં। વલસાડ જિલ્લામાં સાંબેલાધાર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ। જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે પ્રારંભ। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે। KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી,
5: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
4: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે।

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. સિક્કિમમાં સમદુગમા ટનલ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 8 મૃતદેહો બહાર કઢાયા. સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ઉચાપત મામલે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23 લોકોના મોત. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર તોફાની રીતે શરૂ થયું. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં અનેક વખત સ્થગિત કરવામાં આવ્યા. લોકસભા અને રાજ્યસભાને બાદમાં દિવસભર માટે સ્થગિત કરવામાં આવી.

0: विपक्ष के विरोध के चलते लोकसभा की कार्यवाही 7 बार और राज्यसभा की कार्यवाही 6 बार स्थगित की गई। इस व्यवधान के कारण दोनों सदनों में प्रश्नकाल नहीं चल सका। वहीं विपक्ष के हंगामे के बीच लोकसभा में विधि और न्याय मंत्री अर्जुन राम मेघवाल ने उच्चतम न्यायालय न्यायाधीश संख्या संशोधन विधेयक 2026 पेश किया। वहीं राज्यसभा में जब सदन की कार्यवाही सुबह 11 बजे शुरू हुई तो 9 नवनिर्वाचित सदस्यों ने उच्च सदन के सदस्य के तौर पर शपथ ली। आनंद कुमार के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
1: લોકસભાની શરૂઆતમાં તાજેતરમાં અવસાન પામેલા 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ સાથે થઈ। ગૃહ કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી। જોકે નીટ મુદ્દા પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વિપક્ષી સભ્યોના વિરોધના કારણે પ્રશ્નકાળ શરૂ થઈ શક્યો નહીં। 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા છે। ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તર મેસેડોનિયાની આ પહેલી મુલાકાત છે। રાષ્ટ્રપતિ મુર્મુ તેમના મેસેડોનિયાના સમકક્ષ ગાડોના સિલ્જા નોવિસ્કા દાઓકાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। તેઓ પ્રધાનમંત્રી ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ આફરીમ ગાશીને પણ મળશે અને ત્યાંથી વિધાનસભાને પણ સંબોધિત કરશે। રાષ્ટ્રપતિ ભારત અને ઉત્તર મેસેડોનિયા બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરશે। બંને પક્ષો કૃષિ, ફાર્માસ્યુટિકલ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આઇટી અને આઇટીઈએસ જેવા પ્રાથમિકતા ક્ષેત્રોમાં આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં રસ ધરાવે છે। રાષ્ટ્રપતિ મુર્મુ સેન્ટ સ્પાસ ચર્ચની પણ મુલાકાત લેવાના છે અને પ્રખ્યાત મેસેડોનિયાના ક્રાંતિકારી ગોર ડાસલેવ સાથે એટલે કે ગોસ ડેલ ચેવની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના છે। સિક્કિમમાં નામાચી જિલ્લાના સમરદુંગ ખાતે NHPC તિસ્તા સ્ટેજ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણાધીન ટનલની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે। નામચી જિલ્લાના SSPએ માહિતી આપી કે રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે। એવી શંકા છે કે ભૂસ્ખલનને કારણે તૂટી પડેલી ટનલની અંદર ઓછામાં ઓછા 25 લોકો ફસાયેલા છે।
2: ये घटना कल दोपहर दक्षिण सिक्किम के सामरदुंग में NHPC प्रोजेक्ट पर घटी। NDRF, SDRF और दूसरी एजेंसियों को तुरंत ही बचाव कार्यों में लगाया गया है। हालांकि सभी की कोशिशों से अब तक 8 शव बरामद किए जा चुके हैं। माना जा रहा है कि भूस्खलन के कारण बन रही सुरंग को नुकसान पहुंचा है, लेकिन असली वजह अब तक नहीं पता चल पाया है। मानस प्रदीप शर्मा, आकाशवाणी समाचार, गैंगटॉक।
1: સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને અયોધ્યામાં રામ મંદિરમાં દાનના કથિત ઉચાપતની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનો મેળવવાનો નિર્દેશ આપ્યો છે। કોર્ટે સંબંધિત પક્ષોને રામ મંદિર ભેટ વિવાદનું રાજકારણ ન કરવા પણ કહ્યું। કોર્ટે એમ પણ કહ્યું કે રામ મંદિર ભેટ વિવાદ એક સરળ ફોજદારી કેસ છે અને કોર્ટની એકમાત્ર જવાબદારી યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાની છે। સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી કે આરોપોની તપાસ માટે SIT રચના કરવામાં આવી છે અને રાજ્ય પોલીસ હવે તપાસ કરી રહી છે। સુપ્રીમ કોર્ટે 27 જુલાઈના રોજ ફરી સુનાવણી કરશે, જ્યારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે SIT તપાસ વિશે માહિતી આપશે। જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે જમ્મુ ક્ષેત્રના વરસાદના કારણે એક મહિલા અને તેના 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા, જેના કારણે છેલ્લા 3 દિવસમાં મૃત્યુઆંક 23 થયો છે।
3: इस बारिश के कारण पुंछ और रजौरी जिले में बचाव और राहत कार्य आज प्रभावित हुआ। कल आए विनाशकारी बाढ़ और भूस्खलन में 12 लोगों की मौत हो गई थी, जबकि कई अन्य अब भी लापता हैं। प्रशासन ने संवेदनशील क्षेत्रों में रहने वाले लोगों को सतर्क रहने की सलाह दी है। राष्ट्रीय आपदा मोचन बल, राज्य आपदा मोचन बल, जम्मू कश्मीर पुलिस और सेना के दल प्रभावित क्षेत्रों में तैनात हैं। जम्मू से एन गुलशन रैना की रिपोर्ट के साथ समाचार कक्ष से शशांक कुमार।
1: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રીએ રાજૌરી અને પૂંછના જોડિયા સરહદી જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે 6 લાખ રૂપિયાની સહાયની રાહત જાહેરાત કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। ભારતીય શટલર પીવી સિંધુ આજથી શરૂ થઈ રહેલી ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે। સિંધુ આજે મહિલા સિંગલ્સના 32મા રાઉન્ડના પ્રથમ મુકાબલામાં ભારતીય ખેલાડી ઉન્નતિ હુંડલનો સામનો કરશે। દેવિકા સિંહાગ પણ મહિલા સિંગલ્સના ડ્રોમાં ભાગ લેશે। વધુમાં લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી અને HS પ્રણય પુરૂષોના સિંગલ્સમાં ડ્રોમાં 3 ભારતીય હશે। પુરૂષોના ડબલ્સના ડ્રોમાં MR અર્જુન, હરિહરન અમસા કરુણન ભારતના એકમાત્ર પ્રતિનિધિ છે। દરમિયાન ઓલિમ્પિયન તનિષા ક્રાસ્ટ્રો અને ધ્રુવ કપિલા, રોહન કપૂર

0: પૃથ્વિકા શિવાની ગડ્ડે સાથે મિશ્ર ડબલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જોકે મહિલા ડબલ્સના ડ્રોમાં ભારતનો કોઈ એન્ટ્રી નથી. યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થઈ વખતે જહાજ એમવી ગોલ્ડ લીઓ પર થયેલા હુમલાની ભારતે નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 4 ભારતીય નાગરિકોએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યા છે, જ્યારે 1 ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઘટના સમયે ઉપલબ્ધ માહિતી મુજબ 5 ભારતીય નાગરિકો સહિત 17 ક્રૂ સભ્યો બોર્ડ પર હતા. મંત્રાલયનો પુનઉચ્ચાર કર્યો છે કે વાણિજ્યિક શિપિંગને નિશાન બનાવવું અને નિર્દોષ નાગરિકો ક્રૂ સભ્યોને જોખમમાં મૂકવું અથવા નેવિગેશન અને વાણિજ્યની સ્વતંત્રતા પર અવરોધ ઉભો કરવો એ નિંદનીય છે અને તેનાથી બચવું જોઈએ. અગ્રણી માનવ અધિકાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા 1 સગીર છોકરી સહિત 4 નાગરિકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન રાષ્ટ્રીય ચળવળના માનવ અધિકાર વિભાગ પાંકે પ્રાંતમાં 3 બલુચિસ્તાન નાગરિકોના બળજબરીથી ગુમ થવાની સખત ટીકા કરી છે અને જણાવ્યું છે કે આ ઘટનાઓના હાલ માનવ અધિકાર સંકટને ધ્યાન દોરે છે, જેના પર આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. અમેરિકી સેનાએ ઈરાન સામે નવેસરથી હુમલા શરૂ કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક શિપિંગ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતી ઈરાની લશ્કરી ક્ષમતાઓને નિશાન બનાવી રહ્યું છે. અગાઉ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે પણ જણાવ્યું હતું કે તેના નૌકાદળોએ ઈરાની પ્રાંતો પર અમેરિકાના હુમલાના બદલામાં 3 રાઉન્ડ મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા બહેરીન અને કુવૈતમાં અમેરિકન સંપત્તિ અને સુવિધાઓને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ બેઠક, જે હવે મંગલ મિશન તરીકે ઓળખાય છે, આજે સવારે સંસદ ભવનમાં યોજાશે. ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, બિહાર, પૂર્વ મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાડ.
1: આજના તમામ અખબારોએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સડકથી સંસદ સુધી થયેલા હંગામાના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, સંસદ પર 14 વર્ષનું સૌથી મોટું પ્રદર્શન. 2012માં નિર્ભયા કાંડ પછી પહેલીવાર દિલ્હીમાં આવો આક્રોશ દેખાયો. દાનચોરી ગુનાની તપાસ મામલે રાજનીતિ ન કરો, સુપ્રીમની ટિપ્પણી. જાપાની ક્યુડેંગા, ભારતને પહેલી ડેન્ગ્યુ વેક્સિન મળી, 60 વર્ષ સુધીનાને અપાશે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, નીટ પેપર લીક. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સડકથી સંસદમાં હંગામો. વિપક્ષના પ્રદર્શનોથી ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોની કામગીરી ઠપ. ગુજરાત સમાચારનું શીર્ષક છે, ચલો સંસદ, જેનઝી પર બર્બર લાઠીચાર્જ.
0: સંસદનું ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી. 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. સિક્કિમમાં સમરદોંગના ટનલ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 8 મૃતદેહો બહાર કઢાયા. સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ઉચાપત મામલે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23 લોકોના મોત. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે સાંભળે ફિલ્મ બેતાબનું આ ગીત. સ્વર આપે છે લતા મંગેશકર અને શબ્બીર કુમારે. સંગીત છે આર ડી બર્મનનું અને ગીતકાર છે આનંદ બક્ષી.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી. 93.9 મેગાહર્ટઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
4: આ ભાગના પ્રાયોજક છે MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
5: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે MK ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
6: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ MK ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો MK ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
7: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
8: હા, વરસાદમાં.
7: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
9: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ

0: ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: કેજેઆઈટી સાવલી.
4: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
4: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
6: દસ લાખ ની લોટરી મને, વાવ,
7: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
8: RBI કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.

0: चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं विविध भारती से और अब वक्त है एक अंतराल का।
1: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
2: 93.9 મેગાહર્ટઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 9 વાગ્યા છે। શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અરે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
4: અશોક આ ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
5: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
6: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
7: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
8: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
7: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
9: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
10: હા, વરસાદમાં।
9: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે। ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી। મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
11: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: चित्रलोक कार्यक्रम में वक्त है एक अंतराल का.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, ને પ્રસ્તુત કરતા છે શ્રી પાયલ શર્મા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.
6: ગુડ મોર્નિંગ દોસ્તો, હર નઈ સુબહ લેકર આતી હૈ નઈ ચુનૌતિયાં, લેકિન સાથ હી લે આતી હૈ નઈ ઉમ્મીદે, નઈ દિશાએ, નઈ આશાએ, નઈ ખુશિયાં. આપ સભી કો સુંદર, સ્વસ્થ ઓર સુરમય સુબહ કી શુભકામનાએ. નમસ્કાર દોસ્તો, મેં હું આપકી દોસ્ત પાયલ શર્મા, લેકર હાજર હું આપકા ફેવરેટ પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી. આઈએ સુનતે હૈ આપકે દિલો કી બાતે આપકે પસંદીદા ગીતો કે સાથ. આ રહા હૈ આજ કા પહેલા ફોન કોલ. હેલો વિવિધ ભારતી.
7: હા, જય શ્રી કૃષ્ણ.
6: જય શ્રી કૃષ્ણ. કેમ છો?
7: ઓળખાણ પડી?
6: બિલકુલ ઓળખાણ પડી. રેડિયો તો બંધ કરવો પડશે તમારે.
7: હા ભાઈ, બંધ કરો.
6: આજે તમે બાકડા પર નથી બેઠા લાગે.
7: ના, બાકડા પર છો.
6: તો કોણ પછી બીજું છે જે તમે?
7: એક રાજસ્થાની ભાઈ છે, જો ચૂર નાખે લેક આપણે લીલી ભાઈ છે.
6: બધા બેસીને એક સાથે રેડિયો સાંભળો છો એવું પૂછે.
7: હવે હા.

0: સરસ સરસ.
1: અચ્છા દિલીપબેન નું ગાયન આપો, ચાલુ રાખજો.
0: હાજી
2: પાયલબેન કેમ છો? ગુડ મોર્નિંગ.
0: ગુડ મોર્નિંગ, તમે કેમ છો?
2: બસ ફાઇન. હા દાદા અમારે નીચે બેસે ને એટલે સોમવાર ટ્રાય કર્યા કરે, રિટાયર થઈ ગયા એટલે.
0: તમારે કેવું છે, તમે ઓફિસ જાઓ છો ને?
2: હા બસ ઓફિસ જતા હતા, મને રોક્યો 2 મિનિટ થી ટ્રાય કરતા હતા, મને કઈ લાગી જશે, લાગી જશે
0: જી,
2: ઉભો રહી ગયા.
0: સરસ સરસ. તમારું વે ઓફ ટ્રાન્સપોર્ટ કેવું છે, કેવી રીતે જાઓ તમે ઓફિસે?
2: ના અમારે 4 વ્હીલર છે, હું ગવર્મેન્ટ માં છું, એન્જિનિયર છું
0: જી. અને જયારે ટ્રાફિક જામ થઈ જાય, હા
2: થઈ જાય, પણ અમારે કેવું છે ચાલે છે, 5-10 મિનિટ પંચિંગ સિસ્ટમ છે પણ વેલીડ. એન્જિનિયર ખરા એટલે કહી દઈએ સાઈડ પર ગયા હતા, બહુ કઈ મગજમારી ના થાય અમારે એવી ટાઈમિંગ ની બહુ.
0: તો પછી તમે ટ્રાફિક જામ ની અંદર હોર્ન મારતા નહીં હશો કે પછી આગળ આગળ વાળા ને ખસાડવા માટે હોર્ન પર હોર્ન માર્યા જ કરો, માર્યા જ કરો, એવું કરો?
2: ના ના ના.

0: ગળવાને ઘસાડવા માટે હોર્ન પર હોર્ન માર્યા જ કરો, માર્યા જ કરો, એવું કરો છો?
1: ના ના ના, નહીં, એકવાર મારી પછી સ્ટોપ થઈ જઈએ.
0: કેમ કે ઘણા લોકો એવી ઘણા લોકો એવી રીતે કરતા હોય કે ટ્રાફિક જામ હોય. જી
1: ના પાયલબેન, એવી
0: જી, એટલે કે જો ટ્રાફિક જામ થઈ ગયો છે, બધા એક સાથે એક જગ્યાએ સ્ટક છે, તો આપણે ગમે તેટલા હોર્ન મારીએ
1: આ પ્રોબ્લેમ રહેવાનો, અમાર છૂટતાય આતાય ને જતાય.
0: જી, તો એમાં પેશન્સ જ જોઈએ, ધીરજ રાખીએ તો ધીમે ધીમે ટ્રાફિક જતો રહે. જી,
1: સાચી વાત છે તમારી,
0: બહુ સારું કરો છો તમે. તો બોલો, આજે કયું ગીત સાંભળશો?
1: લહુ કે દો રંગ.
0: ઓકે જી, આપ સૌના માટે બાકડા સુધી પહોંચાડી રહ્યા છે આ ગીત. નમસ્કાર.
1: સરસ સરસ
0: જી.

0: છે અને બાબો આવ્યો છે.
1: અરે ભાઈ વાહ, બધાઈ હો બધાઈ હો બધાઈ હો.
0: ચાર
1: કિલો નો છે, 100 ગ્રામ. શુકર શુકર, ચાલો ભગવાન નો પાળ માનવાનો કે આપણને આટલી સરસ મુશ્કેલ દિવસો સરસ રીતે વીતી ગયા અને ખુશહાલ જીવન બની ગયું. શું નામ પાડ્યું છે?
0: એનું નામ પાડ્યું છે ધનરાશિયા છે, ધ્રિત નામ પાડ્યું છે.
1: અચ્છા જી, ચાલો સરસ સરસ. તો પાર્ટી કરી તમે?
0: પાર્ટી કરીને જોરદાર, એના પપ્પા આવી ગયા હતા, બહુ મજા આવી, બધા ખુશ ખુશ થઈ ગયા બધા.
1: પછી એ કોના જેવો દેખાય છે, મમ્મી જેવો કે પપ્પા જેવો?
0: અત્યારે તો એના પપ્પા જેવો દેખાય છે,
1: એટલે પપ્પા તો ડબલ ખુશ.
0: હા બહુ ખુશ બાપા એ છે, એના પપ્પા છે, એના મમ્મી છે, બધા તે બહુ ખુશ થઈ ગયા.
1: બહુ સરસ. તો આજે કયું ગીત સાંભળશું આ ખુશીમાં?
0: આ ખુશીમાં તો આપણે પેલું આપજો, યશોદા કા નંદલાલા.
1: ઓકે જી, તો એન્જોય કરો તમે અને નિરાલીને પણ અમારી બધાની યાદ અને ખૂબ ખૂબ બધાઈ. આવી રહ્યું છે આપ સૌના માટે આ ગીત. નમસ્કાર.
0: નમસ્કાર. આવજો.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો વિસરતી, હું પ્રજ્ઞાબેન બોલું છું. પાયલબેન
0: કેમ છો? પ્રજ્ઞાબેન શું કરે છે? નિરાલી સારી છે?
1: નિરાલી તબિયત સારી.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KGIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: હર રોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: હેલો વિવિધ ભારતી,
1: ગણેશ સોસાયટી ખંભાતથી હું જિજ્ઞેશ ખારવા વાત કરી રહ્યો છું. મેડમ,
0: અચ્છા જિજ્ઞેશજી કેમ છો તમે?
1: બસ એકદમ મજામાં બેન.
0: વરસાદની શું પોઝિશન છે તમારે ત્યાં?
1: હા, વરસાદ બિલકુલ નથી આવ્યો અહીંયા ખંભાતમાં.
0: અરે તો બોલાવો પછી એને.
1: અમે તો બોલાવીએ જ છીએ, એ રીસાઈ ગયો લાગે છે આપેલી.
0: એવું તો પછી વરસાદનું ગીત મુકાઈ દઈએ આપણે બે ત્રણ.
1: ચોક્કસ.
0: હે ને, કયું ગીત સાંભળશો આજે?
1: ફિલ્મ ગોરુનું ગીત સાંભળીએ આપણે.
0: અચ્છા જી, સારું.
1: હા, પરસો રે મેઘા સંભળાવશો તો વરસાદ કદાચ મનાઈ જાય ને આવી બી જાય.
0: જી, તો તમે કોઈ દિવસ એવો દિવસ આવ્યો હોય કે વરસાદ પડતો હોય ને તમે દરિયા કિનારે હો?
1: હા, બન્યું છે ઘણી વાર.
0: કેવું સમા બનાય ત્યાં? કેવું લાગે આમ સિચ્યુએશન?
1: સિચ્યુએશન મસ્ત લાગે. આમ ચારે બાજુ વાદળા છવાયેલા હોય, સૂર્યનારાયણ નો પ્રકાશ બિલકુલ ના, એના અંધારા જેવું છવાઈ ગયું હોય, અને એમાં વરસાદ પડતો હોય, અને મોસમમાં પણ ઠંડક પ્રસરી ગયેલી હોય, અને એમાં દરિયામાં પાણીમાં અને વરસાદના બંનેમાં નાવાની મજા આવે.
0: જી, આવું તો અનુભવ જે દરિયા કિનારે નજીક રહેતા હોય એ જ કરી શકે, બાકી અમારા જેવા દૂરથી ખાલી વિચારી જ શકે કે વરસાદ પડતો હોય અને સમુદ્ર કેવો હોય. બરાબર.
1: હા, હું મિત્રોના નામ લેવા માંગીશ મેડમ.
0: હાજી હાજી હાજી.
1: એમના નામ છે અમદાવાદથી છે ધીરજભાઈ રબારી.
0: જી.
1: જુનાગઢથી છે કિરીટભાઈ સોલંકી. અને કચ્છના મિત્રો છે ધીરજભાઈ ગજ્જર, હિરેનભાઈ સુપેડા અને અબ્દુલ કાદર ખત્રીજી.
0: જી.
1: અને પાલીતાણાના ગામ જાળિયાના છે માધુભાઈ. અને સુરતના છે પિયુષભાઈ મહેતા. અને નવસારીથી જયેશભાઈ પંચાલ છે.
0: વાહ, તમે બધાના એડ્રેસ સાથે કહી દીધું.
1: હા, એટલે બધાના મિત્રોથી અમે જોડાયેલા છે ફોન દ્વારા પણ.
0: અચ્છા.
1: અને અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે

0: જી, તો તમે બધાએ મિત્રો જ્યારે પોતાની ફરમાઈશ સાંભળો છો અને કોલ પર વાત કરો છો એકબીજા સાથે કે આજે તમારી ફરમાઈશ આવી હતી એમ કરીને સાંભળો છો એકબીજાને, તો તમને કેવું ફીલ થાય છે અને કેટલી મિનિટનો એ કોલ બને તમારો?
1: ઘણી વાર સમજો કે કઈ કાલે જ મેં જયેશભાઈ સાથે વાત કરી મને ઉસારીના, તો લગભગ એક કલાક ઉપર અમે વાત કરી.
0: અચ્છા, એક કલાકનો તો અમારો શો નથી બનતો ને એટલી બધી તમે વાતો કરો છો. વાહ, અમને બહુ ખુશી થઈ કે બધા શ્રોતા મિત્રો આટલા બધા ખુશ થાય છે પોતાની ફરમાઈશ સાંભળીને અને આપસમાં આટલી સરસ એન્જોય કરે છે.
1: રેડિયો રેડિયો ને ફરમાઈશના કાર્યક્રમો અથવા ફિલ્મી ગીતોના અથવા અનેક અન્ય કાર્યક્રમો અમારી ચર્ચા થતી હોય છે.
0: જી જી જી, બહુ સરસ, સારું લાગ્યું. તમે આટલા એલર્ટ છો તો અમને પણ કામ કરવાની મજા આવે છે, બરાબર છે? તો આ જ રીતે એક્ટિવ રહો અને સાંભળતા રહો વિવિધ ભારતી વડોદરા. નમસ્કાર.
1: થેન્ક યુ મેડમ, આવજો.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
2: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
4: હેલો વિવિધ ભારતી.
5: ગુડ મોર્નિંગ પાયલ મેડમ. હેલો વિવિધ ભારતી, કેમ છો?
4: મિસ મજામાં. આપનું શુભ નામ?
5: મેડમ લાલજી બોલું છું, જિત્રાથી.
4: કેમ છો તમે?
5: બસ મજામાં.
4: બધા કોલ્સમાં તમારો ઉલ્લેખ હોય જ છે, તમને બધા યાદ કરે જ છે.
5: એવું ને? બરોબર.
4: બોલો સોજિત્રામાં શું ચાલી રહ્યું છે, વરસાદની તૈયારી?
5: મેડમ વરસાદ આવે તો બહુ સારું, પણ આવતો નથી. કરું
4: જી, બધા રોડ્સ ને બધું બરાબર છે તમારે ત્યાં, રસ્તાઓ?
5: હા બરાબર છે. અમુક અમુક જગ્યાએ મેડમ એવું ખાડા એવું હોય.
4: હા તો સાચવીને જવાનું વરસાદમાં, ધ્યાન રાખવાનું.
5: એટલે મેડમ હું મારી મમ્મી બે જ જણ છે.
4: તો તમે વરસાદમાં તો બહાર નીકળતા હશો ને, કે જ્યાં બેઠા હો ત્યાંથી હાથ બહાર કરીને વિન્ડો માંથી થોડોક વરસાદ?
5: એ તો મેડમ એવું થાય, કરું તો
4: ટ્રાય કરજો. આ વખતે વરસાદ પડે તો કેજો મને, વરસાદમાં જાઉં, થોડુંક ભીંજાવું છે. નહીં તો બારીમાંથી બેઠા બેઠા આપણે વરસાદની મજા લઈ લેવાની. લો છો ને? હા સરસ સરસ. તો આજે કયું ગીત સાંભળશો?
5: આજે મેડમ તમારા નામ પર એક ગીત આપી દેવડો.
4: આવું ના ચાલે, તમે બધા આવી રીતે કરશો તો કેવી રીતે પછી બધા?
5: રાજકુમાર નું આપી દો, પાયલ મેરી જાદુ જગાતી.
4: અચ્છા સારું, હું કોશિશ કરીશ. પણ હવે કોઈ નોર્મલ બીજું ગીત કહો
5: તો આપણે ગોવિંદા નું કરું, જોડી નંબર 1 નું લાલ સુનરિયા.
4: ઓકે જી, તમારા નામ પ્રમાણે એટલે ગીત આપ્યું તમે, બરાબર ને? સારું લાલજીભાઈ, સાંભળતા રહો. આપની પસંદગીનું આ ગીત આવી રહ્યું છે. નમસ્કાર.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી, હું કુંડેલા ગામના ટેકરાવાળા ફળિયામાંથી નરેન્દ્ર વસાવા બોલું છું. ગુડ મોર્નિંગ.
0: વેરી ગુડ મોર્નિંગ, કેમ છો તમે?
1: બસ હું એકદમ ફાઇન છું. વિવિધ ભારતીના સ્ટાફને અને વિવિધ ભારતીના સમગ્ર શ્રોતાઓને મારા ભાવભીના, પ્રેમભીના, મીઠા મીઠા સાકર જેવા સૌને નમસ્કાર.
0: અમારા પણ તમને નમસ્કાર. પણ તમે મને એક વાત કહો કે આ મીઠા મીઠા સાગર જેવા નમસ્કાર કેવા હોય? સાગર તો ખારો હોય.
1: સાગર નહીં, સાકર. સાકર,
0: ઓકે. ઓ માય ગોડ, માય મિસ્ટેક, મારી ભૂલ છે. ઓકે.
1: અને સાગર જેવા નમસ્કાર પણ ચાલી શકે. સાગર જેટલું દિલ હોય ને એટલા મીઠા નમસ્કાર.
0: વાહ વાહ.

0: સરસ. એટલે આપણે કવિ હૃદય એટલે ગમે ત્યાં બધું બેસાડી દેવાનું. બરાબર,
1: સાચી વાત છે.
0: બોલો, આજે કઈ કવિતા સંભળાવશો?
1: આજે હું કવિતા, હું જે આપણા જૂના જે સ્ટાફમાં જે કિરણભાઈ, રશ્મિબેન, પછી ને શીતલ ડામોર જે હતા, એમની યાદમાં હું બે લીટી ગુનગુનાવવા માંગીશ.
0: પહેલી વાત તો એ કે એમની યાદમાં એવી રીતે નહીં કહો, કેમ કે બધા બહુ જ ખુશખુશાલ છે અને અમે એમને અમે મોબાઈલ થ્રુ વાતો કરતા રહીએ છીએ, મળતા રહીએ છીએ. બરાબર
1: જી.
0: પણ હા, એમના માટે તમે કઈક સંભળાવી દો. ચલો.
1: હાજી હાજી. કિરણ પટેલ ને રશ્મિ બેન ની વાત બહુ યાદ આવશે, સાંભળવાને અવાજ એમનો કાન અમારા તરસશે. પાછા ફરતા મોસમી પવનો એમને બોલાવતા રહેશે, આવી વાવાઝોડું એમની યાદોનું રોજ પુકાતું રહેશે. શીતલ ડામોર

0: ચમકતી રહેશે આ કવિ નરેન્દ્ર ના દિલ માંથી, કવિ નરેન્દ્ર ના દિલ માંથી કવિતાઓ છલકતી રહેશે, કવિતાઓ છલકતી રહેશે. વડોદરાની વિવિધ ભારતી બહુ ચમકતી રહેશે આ કવિ નરેન્દ્ર ના દિલ માંથી, કવિતાઓ છલકતી રહેશે, કવિતાઓ છલકતી રહેશે. મકર પુરાની આકાશવાણી.
1: વાહ, બહુ જ સરસ. અને પાછળ થોડુંક મ્યુઝિક પણ આપી દેવું જોઈએ એવું લાગે છે મને.
0: હાજી હાજી હાજી, સાચી વાત
1: છે. તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ?
0: હાજી છે.
1: ઢોલક પછી કયા કયા છે?
0: એકચ્યુઅલી અમે જે અહીંયા બેન્જો છે, હાર્મોનિયમ છે, આ બધું સિસ્ટમ પર અમે અહીંયા ગાતા હોઈએ છે.
1: તો તમને વગાડતા કઈ વસ્તુ આવડે?
0: મને બેસ્ટ વધારે હાર્મોનિયમ. હાર્મોનિયમ પર હું ગઉં છું અને હજુ બેન્જો ક્લાસ ચાલે છે મારે. હજુ
1: કેટલા દિવસથી, કેટલા વર્ષોથી? મતલબ
0: બસ 6-7 મહિના થયા છે હજી. એટલે આમાં આવું હતું, હું પહેલેથી જે હાર્મોનિયમ વગાડું છું તો મને હાર્મોનિયમમાં મને એમ ફાઈ ગયું તો હું 10 વર્ષથી હાર્મોનિયમ વગાડતો, તો પછી એમ ઈચ્છા થઈ કે બેન્જો પણ શીખી લઉં, તો પછી બેન્જો પછી ચાલુ કર્યો છે.
1: સરસ. તમે આ જ રીતે ગાતા રહો, લખતા રહો, શીખતા રહો, કેમ કે હંમેશા જીવનભર જયારે આપણે શીખતા રહીએ, કઈ ને કઈ સ્ટુડન્ટ બનીને રહીએ, તો આપણું જીવન ખૂબ સરસ બની જાય છે. તો આજ રીતે કોલ કરતા રહેજો. પરંતુ તમે ગીત કીધું નથી મને.
0: બીતે હુએ લમ્હો કી કસક સાથ તો હોગી.
1: આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
0: થેન્ક યુ, થેન્ક યુ.
2: અભી અલવિદા મત કહો.

0: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: KGIT સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: હેલો વિવિધ ભારતી.
2: હા વિવિધ ભારતી, વર્ષા બોલું.
1: જી વર્ષાજી, કેમ છો?
2: બસ મજામાં. તમારી જોડે તો વાત જ નહીં થતી. મેં પેલા સર ને એવું જ કીધું, મેં કીધું પ્રિયા મેડમ જોડે તો વાત જ નહીં થતી મારે તો.
1: એ બધું તો ઠીક છે યાર, વરસાદ ને મોકલાવો ને તમે.
2: તો વરસાદ, મેં તમને વરસાદ ની વચ્ચે ગાયન આપેલું.
1: ના ના, તમે તો વરસાદ જ મોકલાવો.
2: હા સાચી વાત છે.
1: બોલો શું ચાલી રહ્યું છે?
2: મોટા બાબા ની બર્થડે છે, એના માટે ગીત આપવું છે. મારા બે બાબા છે, રામલખન નું ગાયન આપું છું. મેરે દુ અનમોલ લખન.
1: અને કયા દિવસે છે એમનો બર્થડે?
2: એમનો 31 તારીખ છે, 7 મહિના ની 31.
1: ઓહો,
2: એન્ડમાં.
1: એની વચ્ચે તો તમારા 4 વખત કોલ લાગી જશે.
2: એવું છે? ના એમ નહીં કે અમુક ફરમાઈશ છે ને, એક મહિના પછી આવે છે.
1: ચાલો વાંધો નહીં, હું તો હમણાં જ આપી દઉં છું. ભલે એમને બર્થડે વિશ કરીશું આપની 31 તારીખે. હેપી બર્થડે ટુ બોથ રામલખન. બરાબર છે, અને આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા વર્ષ.

0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો પુત્ર વિવિધ ભારતી.
1: નમસ્કાર, કૈસે હૈ આપ?
2: મજે મેં. અચ્છે, આપ કૈસે હૈ? મેં આપ
1: મેં બિલકુલ બઢિયા હું. આપ કે યહાં ક્યા ચલ રહા હૈ?
2: યાર, અભી તો હરા મિર્ચે તોડના ચાલુ હૈ મેં આપ. હરી મિર્ચી શિમલા ઓર પટના હૈ મેં આપ.
1: અચ્છા, વો સબ તોડ રહે હૈ આપ?
2: જી મેમ, જી મેમ, જી મેમ, જી મેમ.
1: બઢિયા બઢિયા. ઓર બારિશ કે ક્યા હાલ?
2: બારિશ તો હમારે મહારાષ્ટ્ર કે અંદર આઈસી કોઈ બારિશ નહીં, મામૂલી હુઈ મેમ. અભી તો બારિશ કા હમ બહોત ઇંતજાર કર રહે હૈ મેમ.
1: બિલકુલ બિલકુલ, સબ જગહ પર યહી હાલ હૈ.
2: જી મેમ, જી મેમ,
1: જી. આપ અપના નામ એક બાર સારે શ્રોતાઓ કે લિયે બતા દીજીએ.
2: ગીતારામ બોરસે, ડિસ્ટ્રિક્ટ જાલના, મહારાષ્ટ્ર.
1: હમ તો આપકા નામ સુન કે મહારાષ્ટ્ર પહોંચ જાતે હૈ.
2: જી મેમ, જી મેમ,
1: જી. તો આજ કોન સા ગાના સુનના ચાહેંગે આપ?
2: મુજે ગુજરાત વિવિધ ભારતી મેં ગાના સુનના ચાહતા. સાવન ગાને કે બોલે મેઘારે મેઘા મત પરદેશી જાયે. ગાના સુનના દો મેમ.
1: બિલકુલ બિલકુલ, પરદેશ બિલકુલ નહીં જાને દેંગે. ઓર બારિશ કો કહેંગે આપ ઝાલના મેં પહેલે ગીરો ઓર ફિર વડોદરા આયે. ઠીક હૈ? તો આ રહા હૈ આપકી પસંદ કા યે ગીત. સુનતે રહીએ વિવિધ ભારતી. નમસ્કાર.
2: ધન્યવાદ મેમ. નમસ્કાર, ધન્યવાદ.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
1: શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ જાનમ સમજા કરોનું આ ગીત. સ્વર છે ઉદિત નારાયણનું અને ગીતકાર છે મઝરૂ.

0: KGIT સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ.
0: શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ બીવી નંબર 1 નું આ ગીત. સ્વર છે અભિજીત, અનુરાધા અને શ્રીરામનો. સંગીત છે અનુ મલિકનું અને ગીતકાર છે સમીર.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ ગરીબનું આ ગીત. સ્વર આપે છે કુમાર સાનુએ, સંગીત અન્નુ મલિકનું અને ગીતકાર રાહત ઇન્દોરી.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ સોલ્જરનું આ ગીત. સ્વર છે સોનુ નિગમ, સંગીત છે અડનુ મલિકનું અને ગીતકાર છે સમીર.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ મેજર સાહેબનું આ ગીત. સ્વર આપે છે અનુરાધા પૌડવાલ અને ઉદિત નારાયણે. સંગીત છે આનંદરાજ આનંદનું.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ દુશ્મનનું આ ગીત, સ્વર છે લતા મંગેશકર અને કુમાર સાનુનો, સંગીત ઉત્તમ સિંઘનું અને ગીતકાર આનંદ બક્ષી.

તો શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ તાજેતરના નીટ પરીક્ષા પેપર લીકમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને દેશના યુવાનોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો. આજે સંસદ ભવન સંકુલમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધન અંગે પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નીટ પેપર લીક અંગે માહિતી મળ્યા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
1: આગે પેપર લીક નહીં હોને કે લે સખ્તી સે જો કદમ ઉઠાયા ગયા હૈ ઉસકે બારે મે ભી પ્રધાનમંત્રીજીને જાણકારી દિયા ઓર પ્રધાનમંત્રીજીને યે ભી કહા કે પેપર લીક સિર્ફ એક રાજ્ય કા મામલા નહીં હૈ સિર્ફ કેન્દ્ર સરકાર કા મામલા નહીં દલગત રાજનીતિ કા વિષય નહીં હૈ યે દેશ કા વિષય હૈ ઓર યુવાઓ કા ભવિષ્ય કે સાથ કોઈ ખિલવાડ નહીં હોને કે લે ઓર ખિલવાડ નહીં કરને દેને કે લે સખ્તી સે કદમ ભી ઉઠાએ સજા ભી દે દોષિયો કો ઓર ફિર ફૂલ પ્રૂફ સિસ્ટમ કામ જો અભી કર રહે હૈ ઉસમે ભી સબ મિલ કરકે કરે.
0: તેમણે જણાવ્યું હતું કે શ્રી મોદીએ ભારત દ્વારા અનેક દેશો સાથે કરાયેલા મુક્ત વેપાર કરારો વિશે પણ વાત કરી હતી.
1: પ્રધાનમંત્રીજીને કહા હૈ જીતના ભી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હુએ હૈ ઉસમે કિસાનો કો લેકર કે કિસાનો કા ઇન્ટરેસ્ટ ઉસકો પ્રાથમિકતા દેતે હુએ કોઈ નુકસાન હોને નહીં દેંગે ઉસમે કિસાનો કા હિત કો સબસે સર્વોચ્ચ ધ્યાન દિયા જાયેગા ઓર દિયા ગયા હૈ ઇસલિયે યે કિસાનો કે હિત મે ઓર દેશ હિત મે રહેગા.
0: શ્રી રીજીજુએ ચોમાસુ સત્ર દરમિયાન તમામ રાજકીય પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો હતો. ભાજપના સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલે જણાવ્યું કે એનડીએ સંસદીય પક્ષની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો મહિલાઓ અને દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા શ્રી સિગ્રીવાલે કહ્યું કે પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના વિઝનનો પુનરોચ્યાર કર્યો હતો. સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાયેલી રહી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોના હોબાળાના પગલે નીચલા ગૃહની કાર્યવાહી ચાલી શકી ન હતી. બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવાના સ્પીકરના નિર્ણય બાદ 12 વાગે ફરી શરૂ થઈ હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જ્યારે રાજ્યસભાની સ્થિતિ પણ આવી જ રહેતા સભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ અરવલ્લીની ટેકરીઓ અને પર્વતમાળાઓને લગતા મુદ્દાઓ ઉપર જનતા પાસેથી પ્રતિભાવો મંગાવ્યા. સમાવત સમિતિ 31 ઓગસ્ટ પહેલા સર્વોચ્ચ અદાલતને તેનો વ્યાપક અહેવાલ સુપરત કરશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે રસ ધરાવતા વ્યક્તિઓ msHPCaravalli@gmail.com પર ઇમેલ દ્વારા દસ્તાવેજી પુરાવા અથવા અન્ય ચકાસણી યોગ્ય સામગ્રી દ્વારા તેમના પ્રતિભાવો 3 અઠવાડિયાની અંદર મોકલી શકે છે. સિક્કિમમાં નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન NHPC તિસ્તા સ્ટેજ 6ની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનના કારણે સુરંગમાં લગભગ 25 લોકો ફસાયા હોવાની શક્યતા છે. બચાવ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને

ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે વાત કરીને પરિસ્થિતિ અને બચાવ પગલાંની જાણકારી મેળવી હતી. શ્રી મોદીએ મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના મુખ્યમંત્રીને બચાવ પ્રયાસોમાં તમામ શક્ય મદદ અને અસરગ્રસ્ત લોકોને સહાયની ખાતરી આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર, એનએચપીસીના અધિકારીઓ, એસડીઆરએફ, એનડીઆરએફ, સિક્કિમ પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો સાથે મળીને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIRnews_abadને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને એસએમએસમાં મળેલી લીંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીના જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા આઈએસઆઈએસ માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. આ કેસમાં ઇકરા વેલફેર ટ્રસ્ટ, ગાઇડન્સ ઓફ મેનકાઇન્ડ અને બેંગ્લોર સ્થિત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કેસમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ખુલાસો થયો છે કે આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા અને બેંગ્લોરમાં મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. ભારતીય વાણિજ્યિક જહાજ એમવી ગોલ્ડન લીઓ પર 19મીએ થયેલા હુમલા બાદ ભારતે આજે દિલ્હી ખાતેના રશિયાના રાજદૂત વ્લાદિમીર લાદાનોવને સમન્સ પાઠવ્યું. આ હુમલામાં 4 ભારતીયોના મોત થયા હતા. આ હુમલાની ટીકા કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યની સલામતી, સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડે છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન સીડીએસસીઓએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી છે, જેનો હેતુ દેશમાં ડેન્ગ્યુ નિવારણ પ્રયાસોને મજબૂત બનાવવાનો છે. ભારતમાં ડેન્ગ્યુ નિવારણ માટે મંજૂર કરાયેલ આ પ્રથમ રસી છે. 4 થી 60 વર્ષની વયના લોકોમાં ડેન્ગ્યુ નિવારણ માટે તેને મંજૂરી આપવામાં આવી છે. આ રસીને યુરોપિયન યુનિયન, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ સહિત 42 દેશોમાં નિયમનકારી મંજૂરી મળી ચૂકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશની પ્રથમ ડેન્ગ્યુ રસીની મંજૂરી ડેન્ગ્યુ પ્રત્યે ભારતના જાહેર આરોગ્ય પ્રતિભાવમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આજે દિલ્હી ડિવિઝનના ગાઝીયાબાદ નવી દિલ્હી સેક્શન પર માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ રેલવે સેવાઓ ખોરવાઈ હતી. ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ નથી. ડિવિઝનલ રેલવે મેનેજર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ સ્થળ પર પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. 6 ડબ્બા પાટા પરથી ઉતરવાના પરિણામે 53 ટ્રેન પ્રભાવિત થઈ છે, જેમાંથી 24 ટ્રેનને દિલ્હી નવી દિલ્હી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: પાણીની સપાટીમાં 4 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે. ઉધના નવસારી માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ તો ભેદવાળ ખાડી ઉભરાતા તેનું પાણી ખેતરો, ઘર અને કોમ્પ્લેક્સમાં પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તાપીમાં વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 66 મિલીમીટર વરસાદ નોંધાયો છે. પંચમહાલમાં અત્યાર સુધીમાં 285 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન જિલ્લાના પાનમબંધમાં 53% વધુનો જળસંગ્રહ થયો છે તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને આજથી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અરવલ્લીમાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ પોક્સો અદાલતે સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં દોષિત ઠરેલા આરોપીને 20 વર્ષની કઠોર કેદની સજા સંભળાવી છે. ગયા વર્ષે મેઘરજ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુનાવણી દરમિયાન પોક્સો અદાલતે આ સજા સંભળાવી હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું હતું.
1: આરોપી આધેડ ઉંમરનો, 51 વર્ષની ઉંમરનો હતો. તેની સામે સમગ્ર પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને આ પુરાવાને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને સખત કેદની 20 વર્ષની સજા અને 10,000 રૂપિયા દંડ ફરવામાં આવેલો, ભોગ બનનારને 2 લાખ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવેલું.
0: ઉલ્લેખનીય છે કે અરવલ્લી પોક્સો અદાલતે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 36 કેસમાં ચુકાદા જાહેર કરીને બાળ સુરક્ષા સંબંધિત ગુનાઓમાં ઝડપી ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. અકસ્માતની વિવિધ ઘટનામાં આજે 4 શ્રમિકના મોત થયા છે. બોટાદના બરવાડામાં ટ્રક પલટી જતા 2 લોકોના મોત થયા છે, જ્યારે 3ને ઇજા પહોંચી છે. બરવાડાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ નજીક સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી, જેમાં ટ્રકમાં સવાર શ્રમિકો, સિમેન્ટની થેલીઓ અને ટ્રક નીચે દબાઈ જતા 2ના મોત થયા હતા, જ્યારે અન્ય 3ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય એક ઘટનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નાથકુવા પાસે માર્ગ અકસ્માતમાં 2 શ્રમિકના મોત થયા છે. બંને શ્રમિકોને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ફરાર થયેલા કાર ચાલકને 112 જનરક્ષક ટીમે ઝડપી પાડી પાવાગઢ પોલીસને સોંપ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય પોલીસની મહાઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5,000થી વધુ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા. ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતી માટે પોલીસ દ્વારા સતત 28 દિવસ આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત પહેલા 2 સપ્તાહમાં જ પોલીસની શી ટીમ અને સાયબર સેલે રાજ્યભરમાંથી 5,289 જેટલા જાગૃતિ કાર્યક્રમ યોજ્યા છે. CID ક્રાઇમ મહિલા સેલના ADGP અજય ચૌધરીએ મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે ગાંધીનગર જિલ્લાના મહુડી ગામમાં ગોબરધન પ્રોજેક્ટના લાભાર્થીઓની મુલાકાત લીધી. તેમણે લાભાર્થી સાથે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યા પહેલા અને પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. શ્રી બાવળિયાએ પ્લાન્ટની ઉપયોગીતા અંગે મેળવેલા સંતોષકારક પ્રતિસાદ બદલ ખુશી વ્યક્ત કરી હતી.
2: મહુડી ગામે આજે અમારા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓની ટીમ સાથે જે ખાસ ગોબરધન ગેસ એના માધ્યમથી જે પરિવારને પોતાને રસોઈ બનાવવા માટે, રાંધવા માટે જે સરળતા થઈ શકે એ માટેનો ગોબરધન ગેસની યોજના ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત અમલમાં આવેલી અને એના ભાગરૂપે અહીંયા અમે લગભગ પ્રાયોગિક ધોરણે આશરે 15 પરિવારમાં આ યોજનાનો લાભ અપાયો છે.
0: અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડા ભરેલા 2 ગેરકાયદે ગોડાઉન પકડી 2 લોકો સામે ગુનો દાખલ કર્યો. દરમિયાન પોલીસે 39 કરોડ રૂપિયાના ફટાકડા કબજે કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બુલા લિયા ગયા और मेरी फोटो सिलेक्ट करने वाले थे दत्त साहब और नरगिस जी.
3: विविध भारती पर हर पल है खास.
4: आज के मेहमान और कार्यक्रम है अपने आप में अनोखे.
5: आज के फनकार.
3: विविध भारती हर रोज लाती है ढेर सारी खुशियाँ और ढेर सारा मनोरंजन.
6: विविध भारती के विविध रंगी कार्यक्रमों की विविधा.
4: विविध भारती, संगीत, मनोरंजन और संस्कृति का संगम.
7: तराने नए पुराने कार्यक्रम में आइए अब सुनते हैं निखिल विनय के संगीत निर्देशन में फैज अनवर का लिखा गीत, आवाज चित्रा सिंह की, फिल्म का नाम तुम बिन.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: हम विविध भारती से बोल रहे हैं। प्रस्तुति कार्यक्रम संध्या रंजन। ये भक्ति रचना है मोहम्मद अजीज और साथियों के स्वर में, संगीत लक्ष्मीकांत प्यारेलाल का, गीतकार संतोष आनंद।
1: ब्रो, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: आज पूरी दुनिया हमारी सेना की वीरता और मार
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાબરકાંઠાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગર ખાતે 139 નવી બસોનું લોકાર્પણ. એક જ વર્ષમાં 49 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજ્યમાં ચોમાસું જામ્યું. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તરબતર અને ધોધમાર વરસાદને પગલે જળાશયોની સપાટીના નિરીક્ષણથી લઈને વીજળ પુનઃસ્થાપનની કામગીરી માટે તંત્ર સજ્જ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. માણસાના ચરાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આજે શ્રી શાહે સાબરમતી નદી પર 341 કરોડ રૂપિયાના ખર્ચે મોવડી નજીક ઘેટ બેરેજ અને 247 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રાજપુર બેરેજનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું, આસપાસના ગામ ના કુવાઓના જળસ્તર 20 ફૂટ જેટલા ઊંચા લાવશે.
2: આ બે બેરાજ બનવાની સાથે છેક, ચરાડા, માણસા, રીદ્રોલ સુધીના બધા જ કુવાઓના પાણી, બધા જ બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે. એટલે ખેડૂતોને મોટી શાંતિ જવાની. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી ધરોઈથી છૂટેલું પાણી ભરી રાખે. ત્યાં પર્યટનની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્ય જીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે.
1: આજે 59 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અલુવા સાદરા બ્રિજનું લોકાર્પણ ચરાડા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માણસામાં કોમ્યુનિટી હોલ, બાપુપુરા ખાતે શ્રી રઘુવીર ચૌધરી સંસ્કાર ભવન ટ્રસ્ટનું પણ લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત આ ગુરૂવારે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો 23 જુલાઈ ગુરૂવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. ગુરૂવારે બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. રાજ્યના વિવિધ મહત્વના વિભાગોની કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં નાણામંત્રી કનુ દેસાઈ, શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગના ચાલી રહેલા કાર્યો, વિવિધ યોજનાઓના અમલીકરણ, વિભાગીય સમન્વય અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓની સમીક્ષા સાથે કામગીરીને વધુ અસરકારક અને ઝડપી બનાવવા અંગે પણ વિચાર વિમર્શ થયો. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત આજે ગાંધીનગર ખાતે 139 નવીન બસોનું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. કુલ 33 કરોડના ખર્ચે જીપીએસ પદ્ધતિથી સુસજ્જ આ નવી બસોમાં મોનિટરિંગ અને રોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓના નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી પણ અપડેટ મળતું રહેશે. આ અંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું, નવી બસોનું લોકાર્પણ થતાં આદિજાતિ પરિવારના 4,000થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ અભ્યાસ માટે સુવિધાયુક્ત પરિવહન સેવા મળશે.

0: 39 જેટલી બસો ફ્લેગ આપીને સમાજની સેવામાં મૂકીએ છીએ. વાસદા વલસાડની અંદર 30 બસો છે, સાબરકાંઠાની અંદર 22 બસો છે, ડાંગ જેવા જિલ્લાની અંદર 12 બસો છે, તાપી જિલ્લાની અંદર 12 બસો છે. ઉમરગામથી અંબાજી સુધીની જે અમારી આદિવાસી સમાજ છે, જે બોર્ડરના ગામડા ઉપર જે રહી છે, એ લોકોને આહ્વાન કરું છું એક સરસ મજાની ગુજરાત સરકારે આ સેવા આપી છે, એનો સદુપયોગ થાય અને આપણા બાળકો ખૂબ સારું ભણે અને પોતાનું ભવિષ્ય બનાવે.
1: ખેડૂતોના હિત માટે સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સમક્ષ ખેડૂત હિતલક્ષી પ્રશ્નોના ત્વરિત ઉકેલની માંગ કરી છે. શ્રી પટેલે મહેસાણામાં રાષ્ટ્રીય દિવેલા વિકાસ બોર્ડની સ્થાપના કરવાની અગાઉની રજૂઆત અંગે ઘટતું કરવા રજૂઆત કરી. તેમણે જણાવ્યું હતું કે દિવેલા જેવા બિનખાદ્ય તેલીબિયા પાક માટે વિશેષ દિવેલા વિકાસ બોર્ડની રચના ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગોને લાભદાયી સાબિત થશે. તેમણે એરંડાના પાક માટે ટેકાના ભાવ વધારા કરવા તેમજ ઊંઝામાં વિશ્વસ્તરીય સ્પાઇસ પાર્ક સ્થાપવા પણ રજૂઆત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં ફાયર સેફટી તેમજ મિલકતોની કાયદેસરની સ્થિતિ અંગે વિશેષ તપાસ કરતા 25 મિલકતોની કાયદેસરતાના પ્રશ્નો અને ફાયર સેફટીના નિયમોના પાલનની અનિશ્ચિતતાને કારણે તે મિલકતોને સીલ કરાઈ છે. નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. એએમસી દ્વારા સંબંધિત મિલકતોની વધુ તપાસ ચાલુ છે. જો તપાસ દરમિયાન ફાયર સેફટી, બિલ્ડિંગ નિયમો અથવા અન્ય કાયદાકીય જોગવાઈના ઉલ્લંઘન અંગેની વિગતો મળશે તો તેમની સામે નિયમ અનુસાર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાતે એક જ વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો કરવામાં સફળતા હાંસલ કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવી ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્યના ઇતિહાસમાં કોઈપણ એક વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધવામાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. આ સાથે છેલ્લા 5 વર્ષોમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા મળી છે. આ ઐતિહાસિક સિદ્ધિનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનું ઝડપી ગતિએ વિસ્તરણ થયું છે, જેના પરિણામે ગુજરાત માત્ર એક જ વર્ષમાં 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું રેકોર્ડ ઉત્પાદન પણ નોંધાવ્યું છે. રાજ્યમાં ચોમાસુ જામ્યું છે ત્યારે આજે 145 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે. નવસારી જિલ્લાના વાસંદામાં આજે 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ચીખલીમાં 4 ઇંચ, નવસારી તાલુકો અને ગણદેવીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને પગલે કાવેરી નદીની જળસપાટીમાં વધારો થતાં 15 જેટલા ગામોને સાવચેત કરાયા છે. સ્થાનિક અધિકારીઓને કામનું સ્થળ ન છોડવા માટે પણ તાકીદ કરવામાં આવી. ચીખલી ખાતે નદી કિનારે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. બીજી તરફ સુરત જિલ્લાના બારડોલીમાં 3.5 ઇંચ, પલસાણામાં 3, મહુવા તેમજ અંબિકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ અંગે સાંભળી અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ.
2: સુરતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ સમગ્ર શહેરમાં ધોધમાર બેટિંગ શરૂ કરી છે. ઉપરવાસ અને આ ભારે વરસાદના કારણે શહેરની 5 મુખ્ય ખાડીઓ પૈકીની ભેદવાળ ખાડી સળંગ 4 કલાક સુધી પોતાની ભયજનક સપાટી ઉપરથી વહેતી રહી હતી. ખાડી ઓવરફ્લો થવાના કારણે આસપાસના અલથાણ અને બમરોલી વિસ્તારમાં ખાડીનગરા પાણી સડક અને સોસાયટીની નજીક ઘૂસી ગયા હતા. 4 કલાક સુધી સતત ખાડીનું જળસ્તર ભયજનક મર્યાદાથી ઉપર રહેતા સમગ્ર વિસ્તારમાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
1: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ આજે 3 ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યના આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે સુરત, ડાંગ, તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
3: मछुआरी भाई के लिए भी वार्निंग दिया गया है. इसमें डे 1, डे 2, डे 3 के लिए ये वार्निंग दिया गया है. इसमें दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, स्क्वायली वेदर के साथ स्पीड रहेगा, स्ट्रांग विंड स्पीड रहेगा, 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा. उत्तर गुजरात में स्क्वायली विंड के साथ, स्ट्रांग विंड के साथ जो स्पीड रहेगा 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें
1: ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપ

0: ની બેઠક યોજાઈ. બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપન સહિતની કામગીરી માટે વિવિધ ટુકડીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. શ્રી મકવાણાએ તમામ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવીને આ વિભાગોને પરસ્પર સુદૃઢ સંકલન જાળવવા અનુરોધ કર્યો. તેમણે ઉમેર્યું કે જ્યાં પણ ભારે વરસાદની શક્યતા છે તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગર ખાતેથી 139 નવી બસોનું લોકાર્પણ. એક જ વર્ષમાં 49 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજ્યમાં ચોમાસુ જામ્યું. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તરબતર. અને ધોધમાર વરસાદને પગલે જળાશયોની સપાટીના નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપનની કામગીરી માટે સજ્જ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% off. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: દોસ્તો, અંતરાલ કે બાદ આઈએ સુનતે હૈ કાર્યક્રમ જય માલા મેં કુછ ઓર પ્યારે સિનેક મેં.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: 93.9 મેગાહર્ટઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સાંભળીએ કુમાર સાનુ અને લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ યે દિલ લગીનું ગીત, સમીરની શબ્દરચના, સંગીત દિલીપ સેન સમીર સેનનું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા. કેફી પદાર્થોના નિયંત્રણ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર કર્યા. લોકસભામાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીનું નિવેદન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 1.8% ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું. મધ્યપ્રદેશ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર. અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવા અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ સહિયારા લોકશાહી મૂલ્યો અને પરસ્પર સમાન સન્માન પર આધારિત પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા છે. સ્કોપ્જેમાં રાષ્ટ્રપતિ ગોર્ડાના સિલ્જા નોવસ્કા દાવકો સાથેના સંવાદ બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંને પક્ષે પરસ્પર સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરી, તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારનું આદાન પ્રદાન કરાયું.
1: આર્થિક સહયોગ હમારે દ્વિપક્ષીય સંબંધો કા એક અત્યંત મહત્વપૂર્ણ સ્તંભ હૈ. હમ અપને દ્વિપક્ષીય વ્યાપાર કો દોગુના કરને પર ભી સહમત હુઈ. હમને આઈટી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ તથા ટુરિઝમ, હોસ્પિટાલિટી ઓર ફિલ્મ મેકિંગ સહિત પ્રમુખ ક્ષેત્ર મેં સહયોગ પર ચર્ચા. હમ સ્વાસ્થ્ય સેવા મેં સહયોગ પર અપને દ્વિપક્ષીય અગ્રીમેન્ટ કો ભી રિન્યુઅલ કર રહે હૈ.
0: આ પહેલા સ્કોપ્જેમાં રાષ્ટ્રપતિના સત્તાવાર આવાસ વિલા વોડનોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર અને 19 દેશ સાથે સમજૂતી કરાર દ્વારા કેફી પદાર્થોના નિયંત્રણમાં આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત કર્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, સરકારે કેફી પદાર્થની ગેરકાયદે તસ્કરીને રોકવા અને તેની પર અંકુશ લગાવવા અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું, કેફી પદાર્થની તસ્કરી અને તેના દુરુપયોગને પહોંચી વળવા ગયા મહિને નાર્કોટિક્સ કંટ્રોલ પર વિઝન ડોક્યુમેન્ટ 2026-2029 જાહેર કરાયા હતા. શ્રી રાયે કહ્યું કે ભારત મ્યાનમાર, નેપાળ, થાઇલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અમેરિકા જેવા દેશ સાથે નિયમિતપણે મહાનિદેશક સ્તરની ઘણી દ્વિપક્ષીય વાતચીત કરે છે. વૈશ્વિક પડકારો અને ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસ વર્ષ 2025-26માં 3,25,000 કરોડ રૂપિયાથી વધુની રહી છે. તેમાં 1.8% વધારો નોંધાયો. વર્ષ 2024-25માં નિકાસ 3,19,000 કરોડ રૂપિયાથી વધુની હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સરકારે કાપડ અને વસ્ત્ર ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને નિકાસને મજબૂત કરવા ઘણી યોજના અમલમાં મૂકી છે. તેમણે કહ્યું, આ પહેલોમાં પ્રધાનમંત્રી મહાસંકલિત કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર પીએમ મિત્ર પાર્ક યોજના, વસ્ત્રો માટે ઉત્પાદન લિંક પ્રોત્સાહન યોજના, રાષ્ટ્રીય ટેકનિક વસ્ત્ર મિશનર, વસ્ત્ર ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે સમર્થ યોજના અને નિકાસ પ્રોત્સાહન મિશન અંતર્ગત બજાર પહોંચ મદદ અને વ્યાજ સબસિડી સહિત વિવિધ ઘટકોનો શુભારંભ સામેલ છે. ખાદ્ય

0: પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે સરકાર શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. સંસદ ભવન પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાસવાને કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષણ સહિત તમામ ક્ષેત્રમાં પરિવર્તનની આવશ્યકતા પર સતત ભાર આપી રહ્યા છે. શ્રી પાસવાને વિરોધ પક્ષ પાસેથી સર્જનાત્મક પ્રતિભાવ આપવા અને સાર્થક સંવાદમાં ભાગ લેવા આગ્રહ કર્યો છે. શ્રી પાસવાને સંસદમાં અવારનવાર વિક્ષેપ બદલ વિરોધ પક્ષની ટીકા કરતા કહ્યું કે ચર્ચા તથ્યો પર આધારિત અને ગૃહની અંદર થવી જોઈએ.
1: छात्रों के साथ खड़े हैं, हम लोग युवाओं के साथ खड़े हैं, ऐसे में और कैसे हम लोग मजबूती से खड़े हो सके, ये सुझाव आप दीजिए, अपनाएंगे आपके हर सुझाव जो आप तथ्यों के साथ रखिएगा. प्रधानमंत्री जी ने कल अपने संबोधन में पार्लियामेंट खुलने से पहले बोला ही, को तथ्यों के साथ चर्चा होगी.
0: आ समाचार आप आकाशवाणी पर सांभळी रह्या छो. आ समाचार नो जीवंत પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઇકે કહ્યું, દેશની નવીનીકરણીય ઉર્જાની ક્ષમતા વર્ષ 2014માં 76 ગીગાવોટથી વધીને આ વર્ષે 30 જૂન સુધી 288 ગીગાવોટથી વધુની થઈ છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી નાઇકે કહ્યું હતું કે સૌર ઉર્જાની ક્ષમતા 162 ગીગાવોટથી વધુ, પવન ઉર્જા અંદાજે 58 ગીગાવોટ, જળવિદ્યુત 57 ગીગાવોટ અને જૈવ ઉર્જા 11 ગીગાવોટથી વધુ છે. શ્રી નાઇકે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14થી 2025-26 સુધી દેશના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે અંદાજે 46 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ કર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે નાગરિકોની સુખાકારી, સગવડ અને વિકાસ માટે માળખાકીય સુવિધાઓ પર હંમેશા ભાર આપ્યો છે. ગુજરાતના ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરતા શ્રી શાહે કહ્યું હતું કે ચરાડા ગામમાં આજે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં 1 લાખ લોકોને તેનો લાભ થશે.
2: આજે ખાતમુહૂર્તમાં 716 કરોડ રૂપિયાની બે મોટી પરિયોજનાઓ, એક 413 કરોડથી ઘેડ ગામમાં સાબરમતી નદી પર બેરાજ અને 303 કરોડથી રાજપુર ગામમાં સાબરમતી નદી પર બેરાજ. આ બે બેરાજ બનવાની સાથે જ છેક ચરાડા, માણસા, રિદ્રોલ સુધીના બધા જ કુવાઓના પાણી, બધા જ બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે. એટલે ખેડૂતોને મોટી શાંતિ થવાની છે. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી ધરોઈથી છૂટેલું પાણી ભરી રાખે, ત્યાં પર્યટનની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્યજીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે.
0: આ પ્રસંગે શ્રી શાહે સાહિત્યકાર પદ્મશ્રી રઘુવીર ચૌધરીના સાહિત્ય ક્ષેત્રમાં યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમણે ચરાડા અને માણસા બંનેનું નામ રોશન કર્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા UCC ખરડો પસાર કર્યો. ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં હોબાળા અને વિરોધપક્ષના વિરોધ વચ્ચે આ ખરડો પસાર કરાયો. કોંગ્રેસના ધારાસભ્યોએ ખરડાને પસંદગી સમિતિ પાસે મોકલવાની માંગ કરી, પરંતુ સરકારે આ માંગ ફગાવી દીધી. ત્યારબાદ વિરોધપક્ષના ધારાસભ્ય ગૃહમાં વચ્ચે આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. જોકે સરકારે બહુમતના આધારે આ ખરડો પસાર કરાવી લીધો. હવે આ ખરડો રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. મંજૂરી મળતા જ મધ્યપ્રદેશમાં UCC ખરડો લાગુ થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવાની જાહેરાત કરી. તેમણે કેનેડા પર અમેરિકાના ઉત્પાદનોની સાથે ભેદભાવ યથાવત રાખવાનો આક્ષેપ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ નવો વેરો 30 દિવસમાં લાગુ થશે. આ નવા નિર્ણયથી બંને મિત્ર દેશ વચ્ચે વેપાર યુદ્ધ તીવ્ર થવાની શક્યતા છે. દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું, કેનેડા આગામી અઠવાડિયાઓમાં અમેરિકા સાથે વેપાર સંવાદને વેગ આપવા તૈયાર છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકાના એકબીજા પર સતત 10મા દિવસે હુમલો યથાવત રહેતા હોર્મુઝ સામુદ્ર ધુની ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. ઈરાને હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા એક ટેન્કર પર હુમલો કર્યો, જ્યારે અમેરિકાએ ઈરાનની અંદર સુધી હવાઈ હુમલા કર્યા છે. सर्वोच्च अदालत द्वारा रचायेली उच्च स्तरीय

સમિતિએ અરવલ્લી પર્વતમાળા સંબંધિત મામલે લોકો પાસેની પ્રતિક્રિયા મંગાવી છે. આ પહેલા મે મહિનામાં અદાલતે અરવલ્લી પર્વતમાળા સંબંધિત મામલા અને અન્ય સંબંધિત મુદ્દાઓની તપાસ માટે ઉચ્ચસ્તરની સમિતિની રચના કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા. કેફી પદાર્થોના નિયંત્રણ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર કર્યા. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 1.8% ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મધ્યપ્રદેશ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવાની અમેરિકાની જાહેરાત. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19